પઢંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત. ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: दोस्तों आपका हार्दिक स्वागत है, मैं हूं नितिन आपका रेडियो साथी। तो चलिए शुरू करते हैं आज के कलाकार गुजराती।
1: गुड इवनिंग फ्रेंड्स, आज के कलाकार गुजराती प्रोग्राम में आपनो हार्दिक स्वागत है। हूँ आरजे नितिन तमारो स्वागत करी रह्यो छु। आजे अमारा स्टूडियो में मेहमान तरीके श्रीमती सुधाबेन दवे छे। सुधाबेन, वेलकम टू द शो।
2: थैंक यू सो मच, खूब आभार।
1: आजे श्रोताओ छे ए तमारा विषय वधारे जानवा इच्छे छे, तो तमे बताओ के तमे क्या रहो छो अने शू करो छो।
2: चोक्कस, तो मारू बर्थ प्लेस छे चेन्नई छे।
1: ओके।
2: अने हूँ सेटल अत्यार मैरिज पछी अहमदाबाद में सेटल थई छे। So basically, I am a combination of dosa and dhokla.
1: ये बहुत सरस बात करी तबे। Nice. એટલે તમે અમે કેટલા વર્ષથી તમે અમદાવાદમાં છો?
2: અમદાવાદમાં લગભગ more than 40 years, 40 વર્ષથી વધારે થઈ ગયા.
1: That's too long. Yeah, very good. Excellent. તો આપણે શરૂ કરીએ આ પ્રોગ્રામ. મારો સૌથી પહેલા પ્રશ્ન એ રહેશે કે જીવનમાં તમને શું ઉત્તેજિત કરે છે?
2: ઉત્તેજના તો દરેક વખતે હોય છે, લાઈક તમે જ્યારથી સમાજના થાઓ ત્યારથી દરેક વસ્તુ કરવાની ઈચ્છા થાય છે કે આ કરું આ કરું, દરેક વખતમાં ઉત્તેજના તો એટલી ને એટલી જ હોય છે. અને જેટલા મોટા ગ્રો કરો એટલા મોટા તમારા મલ્ટીપ્લાયર થતું રહે તમને કે આ કરવું છે, ઉત્તેજના તો કાયમ વધતી જ રહેશે. નાનપણથી જ એક સિંગર થવાની ખૂબ ઉત્તેજના હતી કે ના ના મારે સિંગર બનવું છે.
1: ઓકે,
2: ફોર્ચ્યુનેટલી તમારા જેવા બધા મળી ગયા છે, તો અમારું પેશન ઇઝ જસ્ટ મૂવિંગ અહેડ.
1: બહુ સરસ. તમે તો એમ બહુ બધા કોમ્પિટિશનમાં ભાગ લો છો, બહુ બધા એવોર્ડ્સ તમે જીત્યા છો. સરસ
2: જી,
1: બહુ સરસ. દોસ્તો, જીવન ઉનકો જીવન મેં સબસે ઉનકો સબસે જ્યાદા ઇમ્પોર્ટન્ટ યે લગતા હૈ કે જૈસે કી વો કહેતે કે જીવન મેં જબ જબ સે હમ જન્મ લેતે હૈ તબ સે હર ચીજ મેં હમે ઉત્સાહિત કરતા હૈ કુછ કુછ નયા કરને કી. ઓર મ્યુઝિક ઉનકા એક બહોત ઇમ્પોર્ટન્ટ અહમ રોલ પ્લે કરતા હૈ ઉનકે લાઈફ મેં. તો ચલિયે શરૂ કરતે હૈ પ્રોગ્રામ આજ કે કલાકાર ગુજરાતી અને સાંભળી એક સરસ મજાનું ગીત સુધાબેનના સ્વરમાં.

0: ફેન્ટાસ્ટિક સિંગિંગ.
1: થેન્ક યુ સો મચ.
0: સુધાબેન, મને એ કહો કે તમે સફળતાને કેવી રીતે સમજો છો?
1: હા, સફળતા થોડી બી મળે તો એવું છકી જવાનું કઈ જરૂર નથી, કારણ કે સફળતા ક્યારે કોઈને ક્યાંથી ક્યાં લઈ જાય ને એવું નેવરનું. ઘણા મોટા મોટા ગાયક સફળતાને પણ એક સ્થિર રહેવાનું જેવું એ બહુ જરૂરી છે. ઘણા લોકો આમ સફળતા મળે એટલે ઊંચા ઊંચા ચાલે ને દે થિંક દે આર ટુ મચ હાઈ, બધું એ જ થવાની જરૂર નથી. તો આ તો ઈશ્વરે આપેલું છે, ભગવાને કુદરતી રીતે આપણને સરસ અવાજ આપ્યો છે. તો બસ એક ગ્રેટિટ્યુડ બતાવવાની જરૂર છે, બાકી સફળતામાં કંઈ આગળ બીજું કંઈ વિચારવાની જરૂર નથી, એવો મારો અભિપ્રાય છે.
0: દોસ્તો, સફળતા કે બારે મેં કહેતે હૈ સુધાજી કે સફળતા એક લંબા સફર હોતા હૈ. સફળતા હોને કે બાદ ઉસે મેન્ટેન કરકે જાના બડા મુશ્કિલ હોતા હૈ. કુછ લોગ સફળતા મિલને કે બાદ કાફી ઇગોઇસ્ટિક હો જાતે હૈ ઓર ફિર વહાં પે ઉનકા ગિરના નિશ્ચિત હોતા હૈ. તો ગ્રેટિટ્યુડ હોના બહુ જરૂરી હૈ સફળતા કે સાથ મેં, યે કહેના ચાહતે હૈ. બહોત બઢિયા. તો આગળ વધીએ અને સાંભળીએ ધ નેક્સ્ટ સોંગ.

0: ફેન્ટાસ્ટિક સિંગિંગ.
1: થેન્ક યુ.
0: સુધાબેન, એ મને કહો કે તમને તમારા વિશે સૌથી વધારે શું ગમે છે?
1: મારા વિશે તો એકદમ ગ્રાઉન્ડેડ રહેવું મને બહુ જ ગમે છે. તમે ગમે તેટલા શિખર સર કરો પણ ગ્રાઉન્ડેડ રહેવાનું. હમણાં મને એક મોટું એક્ઝામ્પલ એ પણ યાદ આવ્યું, અલકા યાજ્ઞિકજી કેટલી મોટી આર્ટિસ્ટ છે, હે ને?
0: કરેક્ટ.
1: તો કેટલા બધા એવોર્ડ એને મળેલા છે. શી ઇઝ સિમ્પલી સુપર્બ, સિમ્પલી ગ્રેટ. પણ જો એ કુદરતે રીતે ભગવાનનું કરવું કેવું હોય છે, તો નો ડાઉટ શી ઇઝ વેરી ગ્રાઉન્ડેડ એન્ડ ઓલ. એટલે ભગવાનની જ્યાં સુધી ઈચ્છા હોય ને ત્યાં સુધી આપણને બરાબર રાખે છે. તો ગ્રાઉન્ડેડ રહેવું ખૂબ જરૂરી છે, અને ટુ બી સ્પિરિચ્યુઅલ અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન એ પણ ખૂબ જરૂરી છે. જેટલું આપણને મળ્યું છે ઈશ્વરની કૃપાથી જ મળ્યું છે, બાકી આપણા હાથમાં કંઈ જ નથી. એમને જો કાનની તકલીફ થઈ ગઈ છે, શી ઇઝ નોટ એબલ ટુ હિયર ઓલસો. તો એટલે આપણી બધી ચાવી ઈશ્વરના હાથમાં છે, તો એના રમકડા થઈને આપણે રહ્યા છે. તો ઇટ્સ ઓલવેઝ બેટર ટુ બી રિમેઇન ગ્રાઉન્ડેડ અને હંમેશા એમના ચરણોમાં રહેવાનું ઈચ્છું છું.
0: દોસ્તો, મેં પૂછા સુધાબેન કો કે ઉનકો ઉનકે બારે મેં સબસે અચ્છી ચીજ ક્યા લગતી હૈ, તો વો કહેતે હૈ ટુ રિમેઇન ગ્રાઉન્ડેડ. ક્યોંકિ ઉન્હોને એક્ઝામ્પલ મેં અલકા યાજ્ઞિક જી કા બાત કહા, બહોત ગ્રાઉન્ડેડ ઇન્સાન હૈ. હાલાંકિ અભી ઉનકો એક પ્રોબ્લમ હો ગયા, હિયરિંગ કા પ્રોબ્લમ હો ગયા. જો હોતા હૈ વો જૈસે ઈશ્વર જો ચાહતા હૈ વહી હોતા હૈ. તો કહેને કા મતલબ હૈ, આપ કિતના ભી સક્સેસફુલ હો લાઈફ મેં, આપકો યુ હેવ ટુ રિમેઇન ગ્રાઉન્ડેડ, સિમ્પલી બિકોઝ હમ કુછ નહીં કર રહે હૈ, ये जो हो रहा है ईश्वर की वजह से हो रहा है.
1: तो ईश्वर,
0: हाँ जी, और ईश्वर पे पूरा विश्वास रखे और हम हमारा कर्म करते रहे, यही कहना है उनका.

0: હવે મને એ કહો કે છેલ્લા 5 વર્ષમાં તમે કેવી રીતે બદલાયા છો?
1: 5 વર્ષમાં એકચ્યુઅલી કોવિડ પછી ઘણા બધા પ્લેટફોર્મ સરસ મળી ગયું બધાને ઓનલાઈન, કારણ કે લેડીઝ ને બહાર જવાનું થોડું ડિફિકલ્ટ થઈ જશે. એવરીવેર દે યુ કેનોટ રીચ એવરીવેર. ધારો કે અહીંયા લોકલ હોય તો ગમે તે રીતે પહોંચી શકે, પણ હવે તમે કહો કે તમે બોમ્બે જવાનું છે ને દિલ્હી જવાનું છે, તો દેટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર ધ લેડીઝ. અને સ્પેશિયલી તમારી સાથે ફેમિલી બધું હોય તો ઘણા બધી રિસ્પોન્સિબિલિટીઝ સાથે આ બધું તકલીફ પડવું હોય છે. તો અત્યારે આ પ્લેટફોર્મ મળ્યા પછી કોવિડ પછીથી તો કે છે ને દેર ઇઝ ઓલવેઝ અ બ્લેસિંગ બિહાઇન્ડ એવરી કર્સ, તો એવી રીતે કોવિડ નો ડાઉટ બહુ જ પેઇનફુલ ને બહુ જ તકલીફ વાળું હતું. પણ એની સાથે સાથે ભગવાન કે છે ને ઈશ્વરને પણ કરામત હોય છે કે જે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ઓલ ફોર ધ બેસ્ટ ઇટ સીમ્સ. તો કોવિડની પાછળ પણ કેટલા બધા લોકો આ ટેકનિકલી એડવાન્સ થઈ ગયા અને ટેકનિકલી ખૂબ આગળ વધી ગયા. મોનિટરી જો કે પછી આટલું બધું નહીં, તો અમારા જેવા તો સિનિયર સિટીઝન થઈ જાય એટલે જનરલી બહુ ક્યાંય બહાર જવાનું ઓછું થઈ જાય છે. દેર આર સો મેની ચેલેન્જીસ ફિઝિકલ, મેન્ટલી, મોરલી, રિસ્પોન્સિબિલિટીઝ, તો એના લીધે આગળ જવામાં તકલીફ પડે છે. તો આ 19-20 પછી ઘણી બધી ફેસિલિટીઝ, અને સ્પેશિયલી હું રિટાયર થયા પછી ટોટલી ડિવોટિંગ ઓન મ્યુઝિક ઓનલી.
0: That's nice.
1: થોડું યોગા ઘણું કરી લઉં છું, ઘણું બધું.
0: Right. That's very nice.
1: Thank you so much.
0: દોસ્તો સુધાજી, પિછલે 5 સાલો મેં જો બદલાવ જો અપને અંદર દેખ રહે હૈ વો હૈ કે આફ્ટર કોવિડ, કોવિડ કે બાદ જૈસે કાફી નયે પ્લેટફોર્મ્સ, ઓનલાઈન પ્લેટફોર્મ્સ ડેવલપ હુએ, જિસકી વજહ સે જો ઘર મેં બેઠે લોકો કો એક તરહ કા ઓપોર્ચ્યુનિટી મિલા, તરહ તરહ કી ઓપોર્ચ્યુનિટીઝ મિલી, ઓર લોક ટેકનિકલી બહુ સાઉન્ડ હો ગયે, કહેતે ને ટેકનોલોજી સેવી હો ગયે લોક, રાઇટ? તો યે એક તરહ સે, ઓર એજ કે હિસાબ સે બહાર જાના ભી મુશ્કિલ હોતા હૈ, ફિઝિકલી કહીં જાના બહુ ચેલેન્જ રહેતા હૈ, આના જાના સબ. તો કોવિડ કે બાદ યે સારા બદલ ગયા, ઘર મેં સે બેઠ કે હી કાફી સારે ચીઝે હો સકતે હૈ, જૈસે કી ઇવન આજ સચ કહું તો એસે ઓનલાઈન મેં ભી હમ ખાના ભી ઇવન અભી ઓર્ડર કર સકતે હૈ, પહેલે તો યે સબ કુછ હુઆ નહીં કરતા થા, રાઇટ? કાફી અચ્છા બદલાવ હુઆ હૈ પિછલે 5 સાલો મેં ઉનકે લાઈફ મેં ભી, વોહી કહેના ચાહતે હૈ. તો ચલિયે આગે બઢતે હૈ ઓર સુનતે હૈ એક પ્યારા સા ગીત સુધાજી કી બહોત હી પ્યારી આવાઝ મેં.